ભપોના પણ બે વાગી ચૂક્યા છે। નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે ફરીથી લઈને આવી ચૂક્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર।

સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 1:46 થઈ ગઈ છે. બુધવારનો દિવસ છે અને 6 મે છે. તો ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ કોઈનું ભલું થાય કે ના થાય, પણ ક્યારેય કોઈનું ખરાબ કરવાની નીતિ ના રાખવી. કારણ કે કહેવાય છે ને કે ભાઈ દુનિયા ભલે કમજોર હોય, પણ આ દુનિયા બનાવનારો ક્યારેય કમજોર નથી હોતો. એટલે કહેવાય છે ને આપણે જ્યાં હોઈ શકે તો જેટલું કોઈનું સારું કરી શકતા હોય તો કરવાનું, પણ કોઈનું ખરાબ કરવાનું વિચારવાનું નહીં. કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ જોઈ કે નહીં જોઈ, પણ ઉપરવાળો જે દુનિયા બનાવવાળો છે ને એ જરૂરથી જોઈ છે. એની સાથે એક સુંદર મજાનું ગીત લઈ લઈએ આપણે ભાઈ ભાવિકા રબારીના અવાજમાં લેવામાં આવેલું. ને આજે અમે તમારા માટે સ્પેશિયલ નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ. 2025 અને 2026 ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ગીત ભાવિકા રબારીના અવાજમાં.

સ્ટુડિયોની ગલેણમાં 1:53 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજારી નારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ભાઈ. અને એવરી વેનેસડેની વાત કરીએ તો બપોરે આપણો 1:45 કાર્યક્રમ હોય છે દર બુધવારે બપોરના, એટલે કે ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારા સાથે મજ બની રહેશે અત્યાર સુધી લઈને 1:30 સુધી. એની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ સુંદર મજાના એક ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઈશાની દવેના અવાજમાં.

સવારે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રેડમાં 2:02 થઈ ગઈ છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ સમય, પૈસા અને કામની ભૂલો આપણે સુધારી શકીએ છીએ, પણ આપણે કહીએ ને કે ભાઈ પણ જ્યારે આપણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ ને એ ભૂલ આખી જિંદગીનો આપણો એક પાઠ જેવો બની જાય છે ને. એટલે કહેવાય છે ને કે સમય, પૈસા અને કામની જ્યારે ભૂલો હોય છે ને તે આપણે ગમે તે ટાઈમે અને ગમે તે સમયે આપણે તે ભૂલ સુધારી શકીએ છીએ. પણ આપણે કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે ખોટા વ્યક્તિની ઉપર જ્યારે આપણે ટ્રસ્ટ કરીએ છીએ ને, જ્યારે વિશ્વાસ કરીએ છીએ ને, એ ભૂલ આખી જિંદગીનો એક પાઠ આપણને શીખવાડીને જાય છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીતોની મજા માણતા ભાઈ ભૂમિ ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

ભાઈ ગુર્જરી ધરના મીઠા મીઠા જણાવી રહ્યા છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને સ્ટુડિયોની ગલીડામાં 2:09 થઈ ગઈ છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈ જીવને ભલે આપણે જણ ના નાખીએ સાહેબ, પણ આપણે કહેવાય છે ને કે ભાઈ પણ કોઈના જીવનમાં અડચણ ક્યારેય ના નાખો. એટલે કહેવાય છે ને કે ભાઈ જીવનમાં મદદ કરો કે ના કરો, પણ કોઈના રસ્તામાં અવરોધ ના બનો, એ જ સાચી માનવતા છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું ઓન યોર વે.

અરે ભાવતા ભજનિયા ને મીઠા પકવાન તારે નિંદરું ખોવાણી ઢોલિયામાં જડશે એવા હેત ને હર કે તારા મન ને બીજાઉ તને બીજા વરસાદ કટ કોરા પડશે તને હૈયામાં પૂરી ને માથે પ્રેમ કેરું તાળું મારી જવા નહીં દઉં બે ઘડી કે પળ વાત આખા જગ ને ભલે ને માફી આવે લખી આપું.

ભાઈ જ્યારે આપણે પ્રેમની વાત કરીએ તો ભાઈ કહેવાય છે પ્રેમ એક દોસ્તી છે ને, સાચી દોસ્તી હોય તો પ્રેમ હોય છે. પણ એવી વાત નથી કે ભાઈ પ્રેમની જ આપણે વાત કરીએ. પ્રેમ જ્યારે આપણે જ્યારે પોતાની જાતને આપણે કરતા શીખીએ છીએ ને, ત્યારે જ એ પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તેવું જ એક સુંદર મજાનું પ્રેમ ભરેલું ગીત લઈ લઈ દેવાંશી ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું હું અને તું લવ સ્ટોરીમાંથી તમારા માટે.

શું આપણે કહીએ છીએ ને કે ભાઈ સારા દિવસો બેઠા બેઠા નથી આવતા ને, તેને પામવા માટે આપણે કંઈક ખરાબ દિવસો સામે લડવું પડે છે અને સારા સમય લેવા માટે જે પ્રોબ્લેમ હોય છે એને સોલ્વ કરવી પડે છે અને જે દુઃખ આવ્યું છે એને દૂર કરવા માટે પણ એને મહેનત કરવી પડે છે. ના ભાઈ, લાઈફ છે, લાઈફમાં તો સુખ અને દુઃખ આવે છે. કોઈક વાર સારો ટાઈમ આવે છે તો કોઈ વાર ખરાબ ટાઈમ આવે છે, પણ ખરાબ ટાઈમ પણ જલ્દીથી નીકળી જાય છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

બસ ભાઈ, એની સાથે આવજો. કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ધર્મેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમ